0: Tela tani ta ngay si na lhasa song na ma tsikki ngay na lhasa ni lo mang pi rang xia wali zga mu. Tena lhasa song ngay na ta shuwa na li kong gang tak ngay xia wali ni.
1: Ta lhasa ni tong ngu wajong lopcha chenmo nang ni lo shiga tari ta danshi ga gi gandhi. Lo shiga ngay yishu fa dan shi, zangzu yishu fa dan shi ta wo ke jirse shong chuk lor ji zi tamo za chula.
0: Ngade.
1: तो छिड़का छिड़को तंग जिन्हें आ चंगु मरी लोटा चेमु नामा योटी तरीज गा ता ओजुंग ने ताग थोसु ठिंडा दनी तरी ता थाचिर चौबी सर को काजरी ती टूरिंस कन्यंगा टंबा टूरिंस क तमोजरा तरी ता कुछ ताग ताकुर चुका जमारा युंग मिरा चंगु मरी लोटा चेमु नामी ताजिंग में चुई तना ठज़ेत गा ताग तके जी ओनरी Tantru hagi lhavzi te kochi te le. Ah, yamcha. Chichun di nana ta sarwa timu chari oka jirchik shongpek lorji shi. Tantru zishu rikpa ko. Ndata kundura gugi ya. Di girgen sayen tazi ta nga chik tukita ya.
0: Re.
1: Nga tukita nindandamo zile jangi ra. Tuhi ili ra ta chik tabu nangka tangu chepuzi khera mkhi gara. Tanda zhongligi tangsa mung tamu zhre, tazi tayi nida. Ta taga tamba zhungi ta yaan, tata ngachu lhokta, wajung lhokta chimu nangra guna zhre, ngay chu dendri china chu yara yunga tuhu tazki ya. Tani ta yung tuwa tazi. Tamu zhga kaga zhagi ra ta, gubchi konga lo ta tuk tungu yara lhasa yung. Lhasa ga wajung lhokta chimu nangni lo chik. Tamu zhga ta ngomi shena ta, dani, wechang ge kain nari ta kachara mkhi ta gongmo rang ge dang jawi deli nangka de kwa ro ta di lhasa ke kichhi che gu go tho te yu ko chi jawari gu go ta to mo to di le alo la los chi ga den nari los chi ga de tung ni ra ti wat wan ni ta pota la su chi tan tho su la khang su chi tan tho sin di gi sum su chi te ko su ma ta ni da ni chi ak ki kha ga ta Sarcha, Jangzi, Shalu. Tanda Changma Chongjina, Kora Dili. Ta Ranga Tari Chepozu Changmo Shana Khera Mukhigra. Ta Yinara, Ta Yuko Chengaka Chongni Chikti, Ti Lorji Riya Mok. Tantro Ta Chamo Dari Di, Ta Chikti Li. Ta Dugu Ti Ta, Tanjik Tangi Chazando Nari, Ta Ayinamana Lhasa Yongji Yichi Ta.
0: Mari.
1: Ta Lhasa Yongju Go Riwa Ta Tungu, wajong tenzi shangzo kang nanga tari tato gen chenli che chawzi ta taro nanka shiksunga ra kargay tagi ranga remdo she yizdhiti ya
0: Ari.
1: Ti tangi ra tani ta kaka o ko nyandamu go ki lanji chu lana ma choko gamu tang chiwa ta ke amdu ga rizunga amdu ga dachu hinari kaka chomji na ta timo za gamu ra niga yoli te tana ta leka ཁྱི ཁྱི ཁྱི tā lōtā gōngjēn yinā tā yamār kā tā shīgā chīgā māngyū jī tā kī tā māngā tā kāgā rā tā rāngā nārkh chālī āchik jābī tā kī tōm jī nā tā gāb chī gōbdīn būgā tā wā jēpa nā tā yā rā tā lēnē pōrī wajong tāngjī shiāmzū kāna ngā yōng nī
0: rē wajong tāngjī shiāmzū kāna nē lō chumās gā shāwā lī
1: lō chīk sīmā dā tāng zā
0: rē tēnē pōtā lā gā tōtāṁ chumā sōngi
1: Tanira lo chiksum gorsungza.
0: Sasani lo nyikha tsarga shawali ta, nara?
1: Lo nyikha tsartiga ta, ganyo shiya haratara lo sumchin gorsungzi ya.
0: Re.
1: Wajung tanzi shamdo kanga yungri tato ta tarung, tanzi shamdo kanga nisa tsigwa nama re, ting hanga tajik yungli khanra bong tamo dhari.
0: Re.
1: Takhi ili ta tari ranga chiga ringi zina tangma anyiga shakunno tari, ta lorji tira vrimshunga jirsika samchi, tam makhi ga, ta ngomi chenna ta mantum manag nangna yugon nanda dhari, ta magani ranga chiga najun khsaraga chika aa, ta ranga chiga yindong dozi. Tantro ranga sungi chiga kharikoza ye tasami 로프법도 장에 용을 일단 내 용이 다 지금이 총은 그 작게 대장하면요. 야, 단초 웨스턴 것까지 저 고그나지다 강드미다 먹히게.
0: 네.
1: 지금 알아봐라 다 지금 간에 참저 이주 너무 더 지금 힙 먹히더리. 단초 어디 하라 지금 너무 저 워크 코트 되겠어라 작게 셔리 친구. 또 정모셔나 다 아주 까짜도 느끼메라.
0: 네.
1: 다 뜨게 일리다 까짜. 늑수 크주 따가 가카 쳬슈 짠땅 서 청마니 로종 예리 다니타 따그티 오종 단지 샴도 칸노니 토동 나 급적 고든로 용메 고직 론지 따즈가 당아 지 따즈니 샴지 부거티 조른 따즈가 저것던다
0: 네
1: 저것던이라 타네올리 따 쳬드리 디 나나 디 야쿱 그 단지 샴도 칸 고자 리스부관 던초 고공 가르카니 녀차리 위리 오크다 디 쳇군노리 텐즈이 샴도 칸데 하게이나 이나 만나다 디 총진나 샴뚱터다 치케 쳔보레치
0: 아레
1: 그추 덴진시 인 아트르즈 용이 장우 니리 숨데 데리 타나 이게 호시라 즈메크 오크르니토 흔데 야 쳔보리 더기 지금 모아그베 던초 디 총진나 오크 다 근년 탕가스지 던초다 디한신미 종로 땡치스지 다 나님 던초 유척도 청마족국이 되게 나도 뭐하게 됐다
0: 그래
1: 인주리 되게 이리 종이라 다 디 리니 티나니 총도도 총이라 만나 던지시 누구 돈덕지라 마총자 대나다 서서 세지지 되고 던미다 미트지다 양천 오크 즈니 타르코 어치 정이온즈베 오크 즈니 그 코라 탐퉁데 예나 오크 키와그 마키 오크 키와그 하그마일리 뜨게 레사즈 아요라 동무즈 아요라 뜨지라 다 지금 존지 토네 동무즈 제타네 타니 투카티 타그 쇼치 데시 촌무스라 티트스크 나칭어 파란즈 쳬코스크
0: 그놈이
1: 야 뜨지 아나 마른 거 탄수 니 파란즈 드지라 저는 그 관장아 셌던이라 그놈이 나 니칭 드지야 뜨지라 치치 치트스크 저는 신인 그리처리 좀 고즈가 장도베 고 니스무도 장도 도무 저 치던이라 타니 초송마라 데시 촌무수자 태크르 그 야시즈 히스크
0: 네
1: Tanin nga sumira ta kage nitsati ku chik sheli ran damu damu dhari kamu kamu dhari zitu. Ano chi nga long, chi rangay nyo chari go na kanda kanda yoko shi inanda, nang inanda. Ta chi cho chungi na ta ru ina kongchi hage ye chi nga long suka. Tanin ta ngome nyo chak si je, ta takhi chungi na dangu zga vishanga zga ta ta le taan dhani. देखकर देना सुमें ड्रगो तंत्रो यामर देना सुमें तीसों को खेवा ते को कमा कमा ता रोची देना रोची के थाना न्यूरा मुखिया
0: अरे दे दे
1: तो ही ले रंबा रंबा ता दाऊं मार्टिक दिगा ता मार पाद गा नी ना समीना चियो ताँ मचु चाप कलो ताँ मांची की नेटने ता खूब जारा समझे चाहे जाइ के तमुझे ताठनी ताकांग द चीता
0: अरे
1: चीतंगी राती चमतनी ताठमतु ये चीजी राज के तमुतो जी कुक कुकुंडा कर कर क्या चु योंगी रा ताँगना ताक चे आ ठनी ताकांग कोचिंग रे तो चमुझे रे तो कोचिंग रे आ ताठनी ताकांग आ गोलमुं तमुझे गोगे दी तो चांप चे ठिकचे शे कुके आ
0: अरे रे रे
1: जिगने ताँ मचे चोंगे ना ताँ तमुझे चीज़ गो ताँ गिगे नंबर चे चे ते शे ताँ तो ठोंग तजीरा Tā yam chār chungirā, tā āndā kōnchī wāna zā mārī sikā, tā chachūnda, tā shīgān dhigī dhākko. Tā ndā ngachī wāna zā mārī, ngachī shīnshī shachī, tā nkho zhāmbā gā pūtāndā tamo tā kōnchī hīgī tā. Tā ndā tā chachūndī tā rā tīgī sōng tā zī, tā tā zhāz jī tāng tā gā tīgī jirō chūrī tī tāng rā, tā tā yukū wāyigā jir. Wāyigā jir, tā yirī chūngirā tā gāpchī gōrgā lūgā dāwā chibī tsī ngā gā nima. Tramtun ta gochik shi tangi. Ta tangu jana tari ta janang ta kiwa khatara tanzi shamdo koko rizni ga kiwa manga yungi. Ta ngomi shena ngacho samchitan donggo kira yinara mangchi shi ta chichu ta hunga reji.
0: ཁྱི དང ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ ར སླ 아르니 남은 내 법정이 다 그 담치 전에 나고 알 카르돈 전에 나고 넘어게나 기회신년 전부에 나스다니 됐던 인디나 아 이토코이나 아르니 로지 간나 망포인디나 테스미 아 데니 렘진이나 다 르글레 니그투 양나 뇽아 니즈 나 냥주 넘어인디나 지가 먹이 됐던 에스 그또 니말 하산데 쇼이 데니나 또 니말 하산이 루 심지 탐바거랑 오지 아르니 긴지 온주 내나 간다시그리 내나 돈치 지식이 없고 닝이 테네다이나 스가 지론스가 사무지나면 세케이니나 너 소쭙당다 심직근이 틀라다 시지 챔보 즈즈그 모게나 테나 카르선 테라이니나 다치친 디스바그 샤완다 탐제이나 죽고 디스바그나 아르니케 뇽와 아 양난데 도능이 있는데 탐제 보이나 지금 지둠 그 쳇다이 회차지나 죽고 다지가 바티 주고 너무 그 수가에 나 몇 바씩 그 뭐 네 나 체치 삼든 예진든 드피나 자히몬든스니 아레 자상 TV 상클란지 데나 테랑 총나 장로 년칭코 워케 논친지 강종 샤랑린 친지이나 근나 소노 근델럭 렌친 토단 시 능이나 다 간나케이나 단디스바가 돌다 투니 오치 르닌 진총 빠슴 럭버테이나 아 다오 종가 아르니 단지큰 아다니 나보달라 안더게이나 다 아르니 나먼 도군데 난 진총 빠슴 아 딩이 트니 콘라시 노고 지구 뇽아이나 스코 너무 코니나 카타카마만 게너 테랑 영 디초치 긍가 나 크니 빠이나 참드니 참조고가 아자치년 칸남비 나린 신디 군지 와스 마셔드니 노나 양 탁바니 특지 치스니 데나 타가 지마글린 스나가치 마타타 카다이 아 렌센더 살자자 히가 챤남라 솜드 땅 돈데니 렌센디 솜드 냥크와 살자자 히 땅자 히 돈드비 타클와 실루이 지춥 타클와 강덕 차랑당 소놈린 칭이 타가 지메린 스나가 마치 렌센더 크 섬바 고르셔지니 체치 디트냥버 갑스시 야 다 자히델흐
2: 다나 비진지 디슬 조응하인 아디엘스티 익사른지르
3: 아디엘흐시 익사른지르
4: 냥쿠남바 체남바디 모이나 Terangne jersiche da jwi chi chi sim dang jersiche da gwi chi ji worsiche da gwi chi sim yin la zamme mer shel shuni thang di ya jerchi san jer lin san la sam bar gap se che sarngu bi chi jing ni nin zhongge jerchi chung chung ne jilon ba tar na gap jer gwi zhong gu dang yorob lang nam je ji ngh tong nyu chung chan sil nyam di chung shtam je chod de da je bi chi nyer sing ni chi nyer sim nyam war chen du ni pe ji ba dang zhong gu dang yorob lang ge khe li ji ji ri nyam di ji che de shtang wa chen je chen shgam di zhong gu dang yorob lang nam je ji chung shtam je chod ne zhongge jerchi chung chod dang zhongge yorob lang nam je chung chod ji nyam de zu zhib she ji ba dang ji mo de nyam di dang ni pen nyam ji le jo nyang de shi yi hyo 초첸이 총구 좀빈자 고당 청좀 제초 탕 지당 조트노 지리 샹글 탕 주제 켈리와르케 데브지 총스탐 탕 아니치 고드브제 진바당 니쿵 사르바당 코르송 띵이 만지 샹리 시르 아르니 텀 덴테 럭첼 레르그 톱수 총토노 자침 샵시 소 차쿵 소름그데 중고 땅 여르릉 남제치 냠비 고급 사르바당 와스통 사르바자 제지르셸 중고 제치 총초체 당이 수지 좀 바 땅 홍기셰지르 스페인 등 포토야, 파렌스, 인치, 시즈르, 폴란드 소 여르릉가 야크망비 킬리제 티츠 초바 제초라시 브르 킬림시올라 초시가 야크 니흘히 효올 일니스 다룬 중국 등 여르릉가 킬리 성자르가 버베비 지그틀 지그 총스톰 제초 산즈시데 중국 등 여르릉가 톤리 마청 등 사스톰 마청 아렌탕 마청 지게 타니 냠지 등서 등 냠판 냠지는 원지르시 브르 근데 통진세르 Chongku tanga yorub lang namzhe ki chungshtam jitsho di nishtung a nilu ni dashti war gab jubje pewa dang. Aramzi ji chongku tanga yorub langa keli chikcha nishtung lag chundarishik di. Nyamli jintan shtung sim dang sangya lag goyo la. Yorub lang namzhe ki kungshtuwa jakub shikba chi mang shang. Yorub langa keli jachir shikba. Chongku tanga yorub langa jiri ya zhirgya chi chi biya ngiltung nyu chun dang sashtul nyamli ji shtagwa shikir shil. Yorulang namzhe jeb shenzhe dang dinjig silchi ke thurum thima kala siyi chi jigni nyamshe gir. Yorulang namzhe ke kungshtuk jakub dhag gab shenzhe lon chin chi, nyantar arisiye magdunu zuli thoni la magbi gagdum mangtu jimung da dang wadang, ma gir dang chukba chikshtung jigubja zamlan jayosir. Kala siyi nyamshe gir dibshe gir. 대내 어르세 등 우크라이나 특수성이 천라 여러랑 남제치 어르시 극동 망토 제망다 등와 저자 치치비 탕허실 칸노시비 극동 사이 촐 셰키 옌 파른디 통첼 등 콘도난 제와 요세르 칼라스이 다롱셰기르 여러랑 남제치 극동 캬쿵 자제디 어르시 촌차 통첼셰비 가크당 디촌 마르사 환주르 마르사지 제망다 등니 어르시 먹토나 졸이 통첼 니바 제신다 통도 바레세르

0: 야안자성티비년군족분안바체초디문나다르타체측의 다르타 체른 끝나요 정리 끊식라 되신 요나영 나초 대른 거 완웅 천지 본이 레천능 고지시오 비 알랬던 글래영 아동네 소지 아영 다리리게 제라 조능 등 포영게 생금식 진태비 뭔든시 대등 잡지 논즘바 체른 조마게 영 체적게 흐스마 남뜩 등 뭔든 흐정마 체르니 나초 렌천디 초식 버 르가스시게 요 야디나 참드닝 이체나 마데군글렌 체능아 고드기요 누글럭지 뜨긴 오초즈길 럭진데 뜨이나 영탕아 오마글렌 체능아 리반동킹게 죽부난비 아리바진데 고드기시니긴 톰르 알마 알터르체게 레 톰부긍지 카르진첸세르고누가 멍레시기땅 알마 손터르체게 알랑고마 세르게 초티나레세르고누게 아멍레시 아예 코초모게 아크샴바세르고누가 랭시기땅 알왕거르게 알데르멜렌 남리린 세르고누가 멍레시 알마 치치르 로마게 야능자라 마능자 세르고누가 멍레시 데비게 나땅 크시니가 세르고누가 동네시 아예존 추게 뜨게 카란잔자 제충자 세르고누가 멍레시 알마 체릉 추게릉비 스치치 세르고누가 랭시기지 고지시골 디나 쪽부난바게 영 대공과 완농친지 보냐게 다통게 렌친데 질데 등 슈게 럭친데 뜨 아른게 파마 벤칠 등 쪽부 쪽무스와 센듬 손실지 원든데 거삼나 나초 다통 큰게 가버릉 정 특급된 지 지금니게 센드나 응아 등 특급된 지 지금니게 센든 지 특급된 지 지금니게 응아스 특급금데 가버고자 돈즘바 체르노 조마게 영 대공과 완농친지 보냐게 다통게 금데 나 지난비 카프르 용버 흐슴 남득게 레기시골 디나 대공과 렌첸디 치 토머 고디요 누글흐치 알마 알터치케 아레 톰부 긍지 카르젠첸세 얼고누가 멍렌데긴 아레 디나 다용 쪽부 니게 금데 카프르 토요케 치 쪽분데 니게 카프르 레리젠 닐렌스길 왜 쪽부 초디모이나
1: 어 디모용 그즈바 티스르 도마 디모
0: 디모이엔 디나 쪽부게 응가 응오초즈가 통통스기나
1: 아가 조셰게 조셰게 조셰
0: 레초 가세 일디나 데릉글엔 센디 치 토머 고드요 누글치 알마 르터체케 아르 톰부 긍지 카르젠젠 세르고누가 멍렌데긴 디나 쪽보게 데군게 와능 첸제 포냐게 타퉁글엔 센데 젤데땅 알마 르터체케 멍렌데 세즈가 몬든글치 커나 삼게
1: 어네 토메초 로년 첸캉거 군좀바요와 첸메 카타카르즈게 쳇트페네 디즈그네 렁거튼 첸금 말라 첸메 카타카르즈게 쳇트 내메치랑 오늘 그 양축판에
0: 아디
1: 대중들은 그 판단만 송해 4년 정도 디와가 되며요.
0: 응응.
1: 나도 첫째년 가요.
0: 아디
1: 대중들 슬렁네 오는 거 아부 두지시다.
0: 응응.
1: 내메치랑 오늘 좀 가도 가루 그 대투판에
0: 아디
1: 대중들 이제 투성 그 강사 좀 통해 오는 아까랬던 그 그들 통해 좀 가도 가루 그 대투판에
0: 아디
1: 대만에 디자 다시 지달랑네 오는 아까 롱터 잔소.
0: 응응.
1: 어
0: 제가 아리에티 쿠추 사차그 고추즈이나
1: 어 레옹드려 레옹드 냐레즈
0: 아디 디나 데니그치다 통아지마글렌 세나가치 아리와선도 고디기 누코트긴 디나 멘트등아 출렌 첸데냠버 가스시 디나 니급가디무
1: 야 나타디무
0: 야 웨이 투포초디무
2: ཁྱི དང ཁྱི
3: ओए ओए
0: या तिना मन्ते तंगा छुलेन छेन देन यंबर गासे छे तिना नि कप कदिमु
3: छिजे जे खतो
0: या खतो चोपुन दे ना कलम नि वातंग ज मन्ते तंगा छु थातुंग ग कलम दे खापर यंग बर रगासे छे वे चोपु छु दिमु
4: ओ देमो देमो गुदले पा छंग दोमो जो देमो ना
0: देमो यन तिना चोपु ग ते गुंग लेन छेन दे जिल दे तंग अलमा ल थर छे क र थोंबु गंग जी खारजेन छेन से गुनु गा मंगलेन दे सज गा लख छि कर जी
4: ओ तांदे इंजिनिंग सोंगले ओर्के बाउन छन त आउदो यन छन थोलगिन ओइ सांजिल देखुं तांदो गिन खंसम ग ओर्के जेंसिल देखुं सोसो तांदो तांचलो तांदो छकने मो
0: अरे
4: पता तो इंजिना तो आउदो यन छन सों इंजिना या देन छन मंगा थाब छको रे छक ता हुन छक देन छन थाब छको सै जिर सि द तंग या देन छन नाम पासावर क दक चतों द दे ᱱᱫᱟ ᱛᱟᱱᱛᱨᱟ ᱛᱟᱱᱛᱨᱟ ᱥᱤᱠᱱᱮ ᱛᱟᱢᱟᱱᱤᱱ ᱫᱤ ᱛᱷᱚᱜᱤᱱ ᱩᱭᱤᱠ ᱥᱟᱡᱤᱨᱫᱤᱱ ᱜᱮᱭᱟ ᱫᱤᱜᱟ ᱛᱤᱱᱛᱟᱜᱤᱱ ᱠᱚᱨᱫᱤᱱ ᱜᱮᱭᱟ ᱛᱤᱱᱛᱟᱜ ᱡᱟᱢᱵᱟ ᱨᱤᱡ ᱠᱚᱫᱮ ᱵᱟᱠᱮ ᱞᱟᱠᱱᱟ ᱠᱟᱱᱥᱚᱢᱮ ᱱᱚ ᱛᱤᱱᱛᱟᱜᱞᱟ ᱠᱚᱡᱤ ᱠᱚᱱᱤ ᱛᱟᱱᱛᱨᱟ ᱛᱟ ᱠᱚᱴᱤᱱ ᱡᱤᱡᱩ ᱪᱷᱟᱞᱟ ᱛᱟᱜ ᱟᱞᱟᱱ ᱫᱚ ᱛᱷᱚᱱᱛᱨᱟ ᱥᱤᱠᱱᱮ ᱭᱟ
0: ᱟᱫᱤ
4: ᱛᱟᱛᱢᱟᱱᱤ ᱟᱸᱜᱟ ᱛᱤᱥᱚ ᱚᱫᱟᱡ ᱛᱮᱱ ᱜᱚᱭᱮᱱ ᱛᱤᱱᱛᱟᱜ ᱜᱩᱫᱮᱛᱟ ᱧᱮᱝᱜᱮ ᱫᱟᱣᱱᱩ ᱡᱤᱭᱟ ᱛᱟᱛᱢᱟᱱᱤ ᱥᱚᱨᱚ ᱠ ᱢᱟᱝᱡᱩᱝ ᱜᱚᱢᱚᱝ ᱛᱚᱱᱛᱨᱟ ᱢᱟᱨᱠ ᱢᱟᱫᱮᱣᱟ ᱜᱟ ᱫᱮᱢᱚ ᱭᱚᱱᱛᱟ ᱛᱟᱢᱟᱱᱤ ᱜᱮᱭᱟ ᱨᱤᱠᱤ ᱟᱨᱜᱟ ᱠᱤᱠᱤ ᱟᱠᱟᱛ ᱠᱚᱣᱟᱫ ᱛᱟᱛᱟ ᱢᱟᱱᱤ ᱟᱸᱜᱟ ᱛᱟᱨᱠᱚ ᱜᱚᱢᱚᱝ ᱢᱟᱨᱠ ᱢᱟᱥᱟᱫᱟ ᱫᱟᱱ ᱛᱟᱛ ᱥᱟᱢ ᱪᱤᱠᱟ ᱧᱮᱞᱟ ᱱᱟᱛᱟᱱᱮ ᱯᱟᱥᱤᱞᱟ ᱠᱚᱠᱟ ᱢᱤᱢᱤ ᱱᱚᱜᱚ ᱛᱟᱜ ᱟᱞᱟᱱ ᱫᱚ ᱥᱟᱢ ᱫᱚ ᱪᱤᱠᱟᱹᱱᱤ ᱛᱟᱛᱟ ᱢᱟᱱᱤ ᱠᱷᱟᱨᱤᱡ ᱛᱚ ᱢᱮᱛᱟ ᱪᱩᱝ ᱜᱚᱱᱫᱮ ᱵᱟᱛᱟ ᱥᱚᱱᱛᱤᱠ ᱯᱟ ᱟᱨᱡᱟᱱ ᱛᱩᱠᱯᱟ ᱟᱥᱟᱝᱜᱩᱞ ᱵᱟᱛᱟ ᱥᱟᱭᱟ ᱥᱟᱢ ᱫᱚ ᱪᱤᱠᱟᱹᱱᱤ ᱜᱮᱱ
0: ᱠᱚᱡᱤᱱ ᱪᱤ ᱛᱤᱱᱟᱢ ᱢᱮᱱᱛᱮ ᱛᱟᱝᱟ ᱪᱩᱞᱮᱱ ᱥᱮᱱᱫᱮ ᱧᱮᱢᱵᱟᱨ ᱜᱟᱥᱮ ᱥᱮ ᱪᱟᱝ ᱢᱚᱝᱜᱚᱨᱟ ᱪᱩᱞᱜᱤ ᱫᱟᱭᱟᱝ ᱠᱚᱡᱤᱞᱟ
4: ᱚ ᱭᱟᱭᱟ ᱛᱟ ᱛᱷᱟᱡ ᱜᱩᱢᱟᱱᱟ ᱨᱤᱭᱟᱫᱩᱱᱩ ᱛᱟᱜᱟ ᱡᱟᱢᱥᱩᱱᱟ ᱪᱤᱠᱩᱱᱟ ᱞᱟᱭᱟᱜ ᱛᱟ ᱪᱤᱠᱥᱛᱟᱝ ᱡᱚ ᱠᱚᱴᱤᱱ ᱪᱤᱜᱟ
0: ᱟᱨᱮ ᱛᱤᱱᱟ ᱛᱷᱟᱡ ᱢᱟᱜᱞᱮᱱ ᱥᱮᱱᱟ ᱡᱟᱵᱡᱩᱱᱟ ᱪᱤᱠᱩᱱᱩ ᱜᱟᱞᱮᱱ ᱫᱮ ᱪᱩᱨᱤ ᱵᱟᱡᱮᱱ ᱛᱟ ᱠᱚᱡᱤᱞᱟ ᱠᱚ
4: ᱭᱟ
0: ᱛᱤᱱᱟ ᱱᱤᱠᱩ ᱠᱚᱫᱤᱢᱩ
4: ᱭᱟ
0: ᱚᱭ ᱴᱩᱯᱚ ᱪᱩᱫᱤᱢᱩᱭᱱᱟ
1: ᱚ ᱫᱤᱢᱩᱭ ᱪᱩᱫᱤᱢᱩᱭᱱᱟ
0: ᱫᱤᱢᱩᱭᱮᱱ ᱛᱤᱱᱟ ᱴᱩᱯᱚ ᱜᱟᱨᱱ ᱜᱮ ᱜᱚᱥᱴᱩᱡ ᱜᱟ ᱛᱷᱩᱢ ᱛᱷᱩᱢᱥᱠᱤᱱᱟ
1: ᱚ ᱱᱟ ᱪᱷᱟᱜ ᱜᱤ ᱱᱤᱱᱟ ᱠᱷᱟᱫᱭᱟ ᱥᱮᱨᱟ
0: ᱟᱨᱮ ᱪᱷᱚᱜᱟ ᱥᱮ ᱭᱤᱞ ᱛᱤᱱᱟ ᱥᱩᱜᱟ ᱞᱟᱢᱟ ᱞᱮ ᱛᱷᱟᱨᱪᱤᱠ ᱟᱨᱮ ᱛᱷᱚᱢᱵᱩ ᱠᱟᱝᱪᱤ ᱠᱷᱟᱡᱮᱱ ᱪᱮᱱ ᱥᱮᱨ ᱜᱩᱱᱩᱜᱟ ᱢᱟᱝᱞᱮᱥᱜ ᱛᱮᱜᱩᱝ ᱜᱟᱣᱟᱨᱱᱩᱝ ᱴᱷᱤᱱᱡᱮ ᱯᱚᱱᱭᱟ ᱜᱟᱞᱮᱱ ᱥᱮᱱᱫᱤ ᱪᱷᱤ ᱛᱷᱩᱢᱨ ᱞᱤᱜᱪᱤᱭᱟ ᱠᱚᱡᱤ ᱤᱭᱚᱞ ᱛᱤᱱᱟ ᱪᱷᱤ ᱛᱮᱜᱩᱝ ᱜᱟᱞᱮᱱ ᱥᱮᱱᱫᱮ ᱡᱤᱞ ᱫᱮᱛᱟᱝ ᱢᱟᱝᱞᱮᱱᱫᱮ ᱥᱮᱥᱜᱟ ᱞᱤᱜᱪᱤ ᱠᱟᱨᱡᱤ
1: ᱚ ᱛᱮᱪᱷᱟᱠ ᱞᱮᱥᱮ ᱛᱟᱝᱜᱩ ᱜᱩᱴᱷᱤ ᱭᱚᱢᱟᱠ ᱪᱤᱠᱱᱤ ᱜᱚ
0: ᱠᱚᱡᱤᱱ ᱪᱷᱤ
1: ᱱᱟᱜᱤᱥᱮ ᱪᱷᱚᱪᱤᱠᱱᱤ
0: ᱠᱚᱡᱤᱱ ᱪᱷᱤ
1: ᱚᱞᱮ ᱛᱟ ᱪᱷᱩᱞᱟ ᱠᱟᱞᱤ ᱪᱷᱤᱜᱤᱱ ᱫᱮᱣᱟᱠ ᱠᱷᱟᱭᱜᱟ ᱠᱟᱪᱟ ᱥᱮᱱᱟᱞᱟ ᱪᱤᱛᱢᱩᱡ ᱢᱟᱨᱮ पेनला चिन्यांगोन
0: अरे देनांगा छु शवारे तिचेंग गाछि नाविंदारा रंग शवान दे छगे कालीज गा सामे
1: ओले ओले या या तेना क्वाटिन छगुंगा लिनसे जुमना अलमा का खांचि दोमग आंदे अन्यो जिना जि जिका नमोजुन ते छ तुंगु जिरगे
0: या तिना थंगा जिमा गलेन छनंग अलमा खांचि ल दोमग न्यंग जिना जि जिके ना युसेर गुनु गा मंगलेत छोरी वासन त कोटगीला
1: ᱚᱛᱤ ᱴᱷᱩᱱᱤᱝ ᱟᱠᱟ ᱭᱟ ᱟᱭᱤᱜᱞᱟ ᱪᱷᱮᱥᱮ ᱠᱩᱜ
0: ᱦᱮᱸ
1: ᱦᱮᱸ ᱥᱚᱡᱱᱟ ᱨᱚᱝᱜᱮ ᱥᱟᱠᱟᱢᱤᱱᱤᱝ
0: ᱦᱮᱸ
1: ᱫᱮ ᱞᱚᱢᱟ ᱟᱭᱚᱢᱚ ᱨᱚᱢᱟ ᱡᱤᱱᱤᱱᱟ
0: ᱟᱨᱮ
1: ᱛᱤᱜ ᱴᱟᱥᱤ ᱥᱚᱡᱱᱟᱨᱮ
0: ᱟᱨᱮ ᱴᱟᱠᱤ ᱦᱩᱥᱮᱱ ᱛᱟᱢᱩᱜ ᱢᱟᱝᱞᱮᱡ ᱭᱚᱛᱟᱨᱮ
1: ᱢᱟᱝᱞᱮᱡ ᱭᱟ ᱛᱤᱨᱤᱜ ᱢᱟᱨᱤ
0: ᱟᱨᱮ ᱫᱮ ᱢᱟᱝᱞᱮᱡ ᱜᱤᱭᱟᱨᱮ
1: ᱭᱟ ᱱᱟ ᱛᱤᱱᱤᱭᱟ ᱪᱷᱚ ᱛᱚᱢᱟ ᱛᱚᱞᱟ ᱛᱮ ᱛᱟᱛᱮ ᱢᱤᱱᱤᱝᱟ ᱡᱟᱝᱜᱨᱮᱣᱟ ᱢᱮᱜᱚ
0: ᱭᱟ ᱛᱤᱱᱟ ᱢᱮᱱᱛᱮ nga chulen chen de nyember ga se se dina thnga ji ma ga len chen nga yang che ge mu ra chen ga re wa jen te amang len de ni ga ko tgi nu kho tgi yin
1: ya ya da kwa chen chi
0: chu me ka dina ni khu ko de mu
1: ya de mu
0: ya gang ga yang na ye tsa ya la ni ya chu pu na ba dina ku ni yang no chu pu ma nga z ge la ma le thir che ka re thom bu kang chi khar jin chen se ur gu nu ga mang len de phan chen na mun den ge lch chi kar ge yo ke tina lch chi kar sa ti ta yang ta ta da de chi gi nam na nga chu len chen de sen si nang ge yo bi mun den she tina shu ni nga chi nyam chi ke la ma le thir che ke la ke li ni mun de ro nyung z ge gel